0: Вадка.
1: કેતની વાત કાર્યક્રમ અમારો વારો સબ ભાઈ અને બહેનોને સ્વરાતે ખીરતા બહેનો રામ રામ રામ રામ બહેનો બહેનો સ્વર પ્રોપર વાત કરો વર્ષા ઋતુ મેં આપણે ખેતરમાં જાઉં તો ઘણા પ્રકારના જહેર જાનવર રહે આણા મોસમ મેં આપણે ખેતરમાં જાઉં તો હું સાવધાની રાખવી પડી એના બારામાં ચર્ચા કરો ભાઈ બહેન અહીં ખેતરમાં કામ રહીને જાય છે એવડે આપણે ફસલે વેચી થઈ રહી બારિશમાં આપણે સોયાબીન મક્કા કપાસ દલહની ફસલ કરી દીધી કે વરસાદના મોસમમાં ઘણા પ્રકાર જીવ જાનવર થઈ રહ્યા અને બિલમે વરસાદ નું પાણી ભરાઈ જાનવર જેમ કે સાપ હે બિચ્છુ હે એ વગેરે બહાર તો નીકળી આવે અને આપણે જાનવર ધ્યાન નહીં રાખવાનું ગલતીથી ઘણા પર પોક પડી ગયો તો આપણે કલી બી શકીએ ઘણા ઘણા પ્રકારની દુર્ઘટના થઈ જાય ને આ સમયમાં આપણે ભણવામાં બે આવે કે ઘણા જહેરેલા જાનવર ખેતરમાં રહીને કેનિક કાટી લીધું સિંથી ગઈ મૃત્યુ થઈ ગઈ એવા સમાચાર આમ થઈ ગયા હે તો એને બદલે આપણે થોડું વિશેષ ધ્યાન રાખવું પડે કે જેવી રીતે આપણે ખેતરમાં જાઉં તો એક તો અચ્છા જૂતો પહેરીને જવું જે વરસાદી જૂતા આવે એ પહેરીને જવું હોય બીજું આપણે ઈંડીરા હોય તો હેડા ઉપર ઈંડવું હોય અગર ખેતર મહિને આપણે જવું પડે તો ધ્યાન થી કે અંબારીને જવું જોઈએ એને અલાવા પા એક લાકડી રાખો જેમથી કે હે રસ્તો બનાવતો જઈને પછી જવું હોય જ્યાં જાડીઓ વગેરે રહી એને ધ્યાન રાખવું હોય કે આપણો પગ નહીં પડી જાય પગ મેલા તો બી ધ્યાન રાખવું હોય કે એમને કોઈ પ્રકારનું જાનવર વગેરે આપણે તે લાકડી થી ઘાસફૂસ હટાવી પછી આપણે આગળ વળવું હોય અને બીજું એક ધ્યાન રાખવું હોય કે કઈ બી જાડીઓ હોય યા ફેર આપણે ખેતરમાં ફસલ વેસી ઘાસ ઉગ્યું હોય તો એને બી ધ્યાન રાખવું હોય કે સાવધાનથી હટાવવી હે વના દીકે ડાયરેક્ટર ને આત નાખીને આપણે ઘાસ વગેરે ઉખાડવા જાઉંગા યા ખરપતવાર ઉખાડવા જાઉંગા થઈ શકે કઈ પ્રકારનું જાનવર હોય કઈ પ્રકારનું બિચ્છુ વગેરે હોય એ બી કાઢી શકે તો ઘણી વાત આપણને વિશેષ ધ્યાન રાખીને કાર્ય કરવું હોય બીજું આ સમયને અગર મોસમ થોડો કવર કરો હો તો ખરપતવાર એ ઉખાડવાનું કામ બી કરી લેવું હોય આપણે ખેતરમાં આપણી ફસલ હાથે હાથે ખરપતવાર બી થતી જાય અને સમય સમય ઉપર એને ઉખાડાતી પડી થતી જાય અને હાથે જે આપણે ખેતરમાં આપણે ફસલને ઉર્વરક મળો ખાદ મળો એનું પોષણ એ ખરપતવાર પ્રાપ્ત કરી લે અને આપણે ફસલ એ કમજોર રહી જાય અને ખરપતવાર એ બળી થઈ જાય તો સમય સમય ઉપર એને ઉખાડવાનું કામ કરવું હોય બીજું આપણે ઘરની આસપાસ બાગવાની વગેરે બી કરો તો બાગવાની બી વિશેષ ધ્યાન રાખવું હોય કે બી અગર જાડીઓ વખત ખરપતવાર વગેરે ઉગી આવી હોય તો એનું બી ધ્યાન રાખવું હોય એના હાથે ઘરની આસપાસ ખુલ્લી જગ્યા ઉપર બી કરો તો એ બી અગર ખૂબ બડી બડી ઘાસ થઈ જાય તો એને બી જાડીલો જાનવર વગેરે આવી નંપાઈ શકે તો એને બી સમય સમય ઉપર સફાઈ કરતું રહેવું હોય આપણે ઘરની આસપાસ બી દેખવું હોય કે કઈ પ્રકારનું જાડીલો જાનવર વગેરે અણ છુપવાની જગ્યા નહીં હોય બીજું વરસાદના સમયમાં જગ્યા જગ્યા ઉપર આપણે વરસાદથી પાણી ખોટું થઈ રહે એનાથી મચ્છર વગેરે બી પનપી જાય તો એને બી સમય સમય ઉપર સાફ સફાઈ કરતી રહેવું હોય અને ઘરની આસપાસ કઈ નાલી વગેરે હો જેમનું પાણી ખોટું થઈ રહ્યું હોય તેની સફાઈ કરીને કાઢી નાખવું હોય યા ફેર એમને મચ્છર ના લારવા મળી જાય એની દવાઈનો છંટકાવ કરવો હોય અને હાથે આપણે ઘરની આસપાસ કઈ બી ખાલી બર્તન પડ્યું હોય જેમ વરસાદથી પાણી ખોટું થઈ જાય તો એનું બી ધ્યાન રાખવું કે બર્તન વગેરે નહીં પડેલા રહે જેનું વરસાદથી પાણી ખોટું થઈ રહે ખડ્ડા વગેરે હો તો એને બી ભરી દેવા એનું ચીજનું ધ્યાન રાખવું હોય તાકે આપણે દુર્ઘટનાથી બચી લેવા ઘરની બહાર આપણે જૂતો વગેરે મેળો તો એને બી ઘણા બધા એમ થાય કે જાનવર વગેરે નહીં આવીને કોઈ રહી શકે અને આપણે એ બના દઈએ કે પેર લંગાત આપણને કાઢી દઈ શકે તો એ ધ્યાન રાખવું હોય કે જૂતો વગેરે આપણે પહેરા બારતે તો એને અચ્છી તરફથી કંકીરીની સાફ સફાઈ કરીને પછી પહેરવું હોય તો આ કુછ ચીજો જે વરસાદના મોસમમાં આપણને ધ્યાન રાખવી જરૂરી છે એના અલાવા આપણે વીજળીનું ઉપકરણ એમને બી અડવામાં આપણને વિશેષ સતર્કતા બળતી હવે વરસાદની મોસમમાં આપણે થોડી સાવધાનથી કાર્ય કરવા તો આપણે દુર્ઘટનાથી બચી લઈ શકું સોરા ઉપર આપણે વરસાદની મોસમ હું સાવધાની રાખો એના બારામાં વાત કરી વાત એસી કરવી હતી પર સોરાનો સમય હે પૂરો થઈ ગયો તો આસ્તરિતા બેનની આજ્ઞા હાલો
2: રામ રામ રામ રામ
0: કાર્યક્રમ खेती की बात यहीं पर संपन्न हुआ प्रातः के 6:50 हुए हैं निजी प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत इस कार्यक्रम के अंतर्गत आज आपको सुनवा रहे हैं उदयसी व साथियों द्वारा गाए कुछ लोकगीत
3: अनकर जुग भयो करू अर्ज करूं यजमान राम तुम्हारो

0: ઠીકરી આવા રહું ત્યાં પણ?
1: હા ઠીકરી આવા.
0: અચ્છા, તો આજકાલ હું કામકાજ કરી રહ્યો?
1: આજકાલ તે વાડામાં સબ્જી ઉગાવા, બોકડા દાણા રાખા, દાણા સારો કરા.
0: અચ્છા, એ સબ કામકાજ કરી રહ્યો એમ?
1: હા.
0: આજકાલ ખેતીવાડીમાં હું કામકાજ કરી રહ્યો?
1: ખેતીવાડીમાં સબ્જી લગાડી હે ને સોયા બીજ મક્કી કરી હે.
0: સોયાબીન મક્કી વગેરે કેવી અચ્છી બઢિયા સાલી રહી? કેવું હારતી હે?
1: બઢિયા સાલી રહી હે, પણ આ પાણી નહીં આવી રહ્યું.
0: પાણી ની થોડી સમસ્યા હે?
1: હા, પાણી ની સમસ્યા.
0: પાણી આવી જાય તો બઢિયા થઈ જાય.
1: હા,
0: આટે દેડી તો ખેતીવાડી નું કામ બઢિયા સાલી રહ્યું તો, પર હવે થોડુંક મેં ભગવાન મરજી હે ને રાજી થઈ જઈ તો હવે સાપનું કામ બી થઈ જાય.
1: હા,
0: તો આજકાલ તમે આપડે શાકસબ્જી વગેરે હું કરી રાખ્યું?
1: શાકસબ્જી માં ગલકી, ભીંડા, ટમાટર બી લગાડી હે, બેંગન લગાડી હે, મિર્ચી લગાડી હે.
0: અચ્છા, તો કેટલાક બીગા વગેરે હે કે કેટલું ખેતર મેં હડતે હું કરે? શાકસબ્જી લગાડવાનો હું તરીકો હે ને જે એને ખાતર વગેરે જે આપણે કામ મેં લો એ કયો લો તો એને બારામાં બતાડો કે ભાઈ તમે આટલું કામકાજ કર્યો તો શાકસબ્જી વરું તો એ રોપ લાવો કે કોઈ પૌધા વગેરે તૈયાર કરો એ ખર્ચે કરો એને એની સાથે બતાડો.
1: રોપે લાવવાનું ખુદ પૌધા તૈયાર કરવા. અહી અમે ખાત નો વર્મી કમ્પોસ્ટ નો ઉપયોગ કરા. અમે ખુદ જ બનાવવા એને.
0: અચ્છા, ખાતર તમે ખુદ બનાવો?
1: હા.
0: પેલા હપ્તા ભાઈ કઈ રીતે પૌધા વગેરે ખુદ તૈયાર કરો તો એ કયા તરીકે થી કરો એને બારે બતાડો.
1: વર્મી કમ્પોસ્ટ ખાદ દડી ને એનું બીજ બીજ અંદર નાખી ને પછી એને ઉગાડા અમે.
0: અચ્છા,
1: ઉગાડી ને પછી થોડુંક પૌધું મોટો થવા દે ને લાઈન થકી સબ્જી લગાડા, ખોદાઈ ઉદાઈ કરીને ને એ પેલી દવાઈ અમારે બને ગંજીવા મરત ને નિમાસ્ત્ર નો ઉપયોગ કરવા અમે.
0: અચ્છા, તે દવાઈ વગેરે ભી ખુદ બનાવો?
1: હા, ખુદ બનાવા.
0: તો પેલે તમે બતાડો ભાઈ દેખો આ સબ સબ્જી બીજ વગેરે રોપ વગેરે કેટલા દાડમ તૈયાર થઈ જાય?
1: એ રોપ તે 15-20 દાડમ તૈયાર થઈ જાય.
0: હા હા. પછી એને લગાડવાનો હો તરીકો હે, કેટલી દૂરી હે, કેટલો ખાડો વગેરે ખોતરવો પડે એની બારે મેં બતાડો.
1: એ ખાડા તો કમ જ ખોતરવા પડે સબ્જી લગાડવા તે.
0: હા હા.
1: ને થોડેક લાઈન થકી થોડેક સીટી સીટી પોદર લગાડા અમે.
0: અચ્છા, તો તમે વાત કરી ભાઈ તમે ખાતર વગેરે તૈયાર કરો એ કયા તરીકે કરો એને બારે બતાડો.
1: એકદમ અમે ગાયનું યા ભેંસનું ગોબર નાખા ખાડામાં, એને બાદ કેસુઆ લાવીને નાખા.
0: હા હા.
1: તો એ કેસુઆ ખાદ બનાવે ખાય.
0: અચ્છા, તો કેટલા દાડા મેં તૈયાર થઈ જાય આ ખાતર?
1: 3 મહિનામાં તૈયાર થઈ જાય.
0: અચ્છા, 3 મહિનામાં તૈયાર થઈ જાય. ને પછી તમે વાત કરી ભાઈ દવાઈ વગેરે, તો એ દવાઈ બનાવવાનો હું તરીકો બતાડો.
1: દવાઈમાં નિમાસ્ત્ર બનાવવામાં નીમ કે પત્તે ને ગાયનું ગૌમૂત્ર, ગુડ, મિર્ચી, ફીર.
0: કેટલા દાડા મેં એ હરતી ભેગું કરી રાખવું પડે હરતી બનાવવાનો તરીકો હું?
1: સબ એક ડ્રમ મેં મિલા કે 5 કિલો આપણા હિસાબ થકી બીગામાં કેટલું ઉગજાય એના હિસાબ થકી મિલાવીને બનાવતા અમે. તો કે 5 કિલો બી નાખી શક ગોબર, 5 લિટર ગૌમૂત્ર, નીમ કે પત્તે 2-3 કિલો મિર્ચી બી ડાલ શકતે કરકે.
0: મિર્ચી ને તેજ થી કીધું કીડા વગેરે
1: વગેરે
0: એટલે સબ પત્તર ને પત્તી વગેરે હે, નીમ હે, ગુડ હે, આ સબ ભેગું કરીને એકદમ ગોલ બનાવી દો.
1: ગોલ બનાવતા,
0: ગોલ બનાવીને એનો ગોલ પછી આપડે ખેતીવાડી માં કામ મેલો.
1: ઠીક
0: હે, કીટ વગેરે બી નહીં લાગતા?
1: ના લાગે.
0: એટલે ફસલ બી અચ્છી પાકતી હોય?
1: ફસલ પાકે એને.
0: એક ખાવાનો અવાજ ને બી ફરક પડતો હોય?
1: અવાજ માં એમ થકો કઈ નુકસાન, સબ્જી બી અચ્છી લાગે.
0: અચ્છા, તો એના જેમ આપડે વેસવા જો કે હરતી શાકસબ્જી વગેરે
1: વેસવા જ ને.
0: અચ્છા, તો એના પૈસા બી વધારે મળતા હોગા?
1: હા, મળે ને.
0: હા, કે ભાઈ દેખો દેશી ખાદ ની જે સીજે બની હતી એ તો મોંઘી જ મળી આપણને, ને સ્વાસ્થ્ય બલી બી અચ્છી હે, તો એનો ઉપયોગ બી આપણને કરવો જોઈએ. તમે ખુદ બી ખાવાનું લો કે નથી લેતા?
1: અમે ખુદ બી ખાવાનું લા.
0: હા, કે ભાઈ દેખો આપણે ખુદ તો ખાવામાં નહીં લા અને વેસી આવવા, બીજાનું શરીર હદારવા જાય પણ આપણું ખુદ નું શરીર બગડે એવું તો નથી કે?
1: ના,
0: કે ભાઈ દેખો આપણે ખાવા પીવાનું આપણે ખુદ નું પેલા ધ્યાન રાખવું હોય. પહેલું સુખે નિરોગી કાય અને બીજું સુખે ઘરની માયા ને તીસરું સુખે ઘરની માયા ને બનાવી રાખવાનું કામ હે. આપણે નાની સબ વાતોનું ધ્યાન રાખવું. આપણો આ કાર્યક્રમ કિસાન ભાઈ બહેને સાંભળી રહી.

0: એને હું કેવું ચાહ્યું તમે તમારી તરફથી કે ભાઈ તમે આટલું કામકાજ કરી રહ્યો એ કયા તરીકે કરી રહી ને હાથે આ પશુધન ની વાત કરી ભાઈ તમે પશુધન ભી રાખી રહ્યો હા તો એ હું હે પશુધન એના બારા ભી બતાડો
1: પશુધન મેં તો દેખો બકરી પાલન મેં બોકડા રાખી ભી અમારે ઘણી આમદની આવે કે એક બોકડો 10,000 નો ભી થઈ જાય
0: અચ્છા
1: 15,000 નો ભી થાય આપણે મારે 10-15 બકરિયા તો 1,00,000 ના બોકડા થઈ જાય મારે
0: સાલાના
1: મેં
0: અચ્છા તમે કેટલા બોકડા વગેરે કેટલા રાખી
1: સબ થઈને 25 છે
0: અચ્છા 25 બકરી હા
1: 25
0: ગાય ભેંસ ભી ઊંઘા
1: ગાય હે ભેંસ ભી
0: અચ્છા તો આ સબ તમે દેખરેખ તમે ખુદ જ કરો
1: ખુદ જ કરાન ખુદ કરા ને કોઈ ઘરવાળું ભી કરવા લાગે ફરી વે તો સબ મળીને કરા
0: સબ મળીને ફાયદો તો હે ખરી
1: ફાયદો હે દૂધ ભી વેચો 4 રૂપિયા કિલો જાય દૂધ ઘી ભી વેચે દા ઘર માં ખાવા ભી કામ આવે
0: એટલું બઢિયા કામકાજ કરી રહ્યો આપણે કિસાન ભાઈ બેને આપ હું કેવું ચાહી રહ્યો તમારી તરફ થી કી બતાડો
1: મારી તરફ થકી તો અચ્છે દેસ પાલન બકરી પાલન ને બહુ ફાયદા એ ભી પાલે ખેતી ભી આપણે જૈવિક તરીકે થકી કરે એની ભી કઈ નુકસાન નહીં થોડીક આવક કમ આવે પર કઈ નુકસાન નહીં ધીરે ધીરે એ સબ બઢિયા થવા લાગેગા ને આ એના ખાતર થકી ભી ઘણો ફાયદો હે જે જૈવિક ખાતર બનાવવા એની થકી યુરિયા વર્મી કમ્પોસ્ટ ખાત થકી
0: યુરિયા ખાતે કે નુકસાન સ્વાસ્થ્ય માટે ભી નુકસાન થાય ને આ દેશી ખાદ પશુધન નો ભી ઉપયોગ થઈ રહ્યો અને ખેતીવાડી બે ભી કે જુરા પહેલું હે તો આપણે બે નો ફાયદો ઉઠાવી શકો
1: બે નો ફાયદો ઉઠાવી શકા ખાતર ભી આપણે મળી રહ્યું વગર પૈસે બેસ રાખા બકરિયા રાખા તો એ ખાતર આપણે દેશી કામ આવી રહ્યું એમ બે તરફ થકી ફાયદો હે
0: બિલકુલ ગીતાજી તમે આટલી બઢિયા જાણકારી આપી એને બદલે તમને ઘણું ઘણું ધન્યવાદ
2: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार
3: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर इसमें शामिल है शास्त्रीय संगीत नृत्य साहित्य नाट्य विधाएं धारावाहिक वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in याद रहे www.prasarbhartiarchives.co.in
2: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार
0: देखो किसान बहन बहनों આ ગીતાજી કેટલી બઢિયા જાણકારી આપી કે આ ખેતીવાડી મેં કેટલું કામકાજ કર્યું હતું અને પાછા મુરગી બકરી પાલન ભી કરે તો એ વેચી આવી આજીવિકા આમદની એને પાસે કે દેશી દવાઈ વગેરે ભી ખુદ બનાવીને ખાતર ભી ખુદ બનાવી રહે તો દેખો એકબીજા તકે આપણે ક્યાંક ખેતીવાડી ને પશુધન બે એકબીજા તકે જોડા પહેલું હોય તો ઝીરો બજેટ આધારિત આપણે ખેતી કહો તે ભી આપણે કરી શકો ને આપણે જે ભી આજીવિકા આમદની બનાવવાનો એક અચ્છો તરીકો હે આપણે કઈ સરહ કે ભાઈ દેખો શાક સબ્જી વાળું કામ હે આ જે પશુધન વાળું હે ગાય ભેંસ બકરી વગેરે પાલીને આપણે પરમાનન્ટ વાળું જે રોજગાર બળે તો કરે તો કેટલું બઢિયા રહે કેમ કે આપણે દેખો આપણને વધારે એટલો કોઈ નુકસાન નહીં નાનું મોટું આપણે બકરી લઈ આવો આજકાલ 5,000 મેં બકરી કોઈ બી મળી જાય પછી અહીં મોટી થાય એના બાદ આપણે કહી દે કે ભાઈ 15,000, 20,000, 25,000 માં ભી વેસાઈ જાય મુરગી ભી વસે ગાયનું દૂધ હે એ ભી કેટલું મોંઘું જઈ રહ્યું ઘી મોંઘું જઈ રહ્યું તો આપણે કે ભી જવાની જરૂર નથી ઘરે બેઠે આપણે એક નાનો મોટો ઉદ્યોગ ધંધો કરીને ને ઘર પરિવારના જે આપણા રોજના કામ હે એ આરામથી નીકાળી શકા એટલે આ સબ એના તરફથી આપણે કામકાજ કરવા તો બઢિયા રહેગા એને હાથે પાસે આપણે વાત કરે ભાઈ આસપાસ શાકસબ્જી વગેરે ખૂબ કર રાખીએ મોસમ બદલાઈ રહ્યો તકો હે તો બદલતા મોસમ મેં ખાસ કરીને આપણે કહી રાખીએ તે ખાતર વગેરે ભી નાખવું જરૂરી હે ને એના હાથે પાછું ખાતરના મોસમ બદલાઈ રહ્યો તો કોઈ એ ઘડીક મેં તાપ નીકળે અને ઘડીક મેં વાદળ થઈ જાય तो जब आप मौसम बगड़े

देखो किसान भाई बहनों, आटलू बढ़िया आपने भजन भी हमरू, क्योंकि देखो आ श्रावण महीनो खत्म थी गयो है ने पसे फिर हवे आ गणपति बाबा नी तैयारी करी रहता, कहीं गणपति दादा जाएंगा ने नवरात्रि माता जी आवेगा, तो हर तरह थे कि आपने ने ध्यान राखू है ने पासो। देखो आपे तेरा खेती बाड़ी करवा वाला किसान भाई बहने, तो हमेशा हर तरह थे कि देखो मौसम नु भी ध्यान राखू है ने त्योहार नु भी ध्यान राखू है ने हाथे हाथे पासो स्वास्थ्य नु भी ध्यान राखू है। एकदम आ बेरोतु मौसम थी गयु है, ता बदलता मौसम ने खास करीने आपने खावा पीवा रहेवानु साफ सफाई नु विषय ध्यान रखू है, क्योंकि देखो घड़ीक में ताप निकली रहो ने घड़ीक में वादर थी जाए घड़ीक में पानी पड़ी जाए, तो इने कारण माकम असर भी खूब थी गये था कहीं, तो इने कारण आपने घर में अबोलो जी पशुधन है इनु भी ध्यान रखू है ने आप खुद नु भी ध्यान रखू है, क्योंकि आप कही रहे भाई आज एक आमदनी इस पशुधन वगैरह आपने बना भी रहता कहीं, पर आपने इनु ध्यान नहीं रखना ने कि बीमार थी गया तो इनकी की भी आपकी आजीविका खत्म थी सके ने कम पड़ी सके, एटले ई स्वस्थ रहेगा तो आपने भी स्वस्थ, आपने स्वस्थ तो ई स्वस्थ, क्योंकि एक बीजे तक जीवड़ा पहलू ही, तो आपने खास कर हाथ हवार टाइम मे કે બાંધા બાંધને બાંધી રહે તો બી એને અચ્છો આપણે કઈ સર પછી ધૂણી વગેરા કરી દો, પાના વગેરા લીમડાના પાના વગેરા બારીને ને અચ્છી ધૂણી વગેરા કરી દંગા તો જે માકમસ રહી બી નહીં થઈગા, ને ખાસ આપણે આપણે ખુદનું બી ધ્યાન રાખવું ભાઈ, ખૂબ મચ્છર વગેરા બી ખૂબ થઈ ગઈ ને આપણે પાણી બી એટલું ગંદુ આવી રહ્યું તો કુ હોય તો એને બી પાણી વગેરા પીએ તો અચ્છું ઉકાળીને એને ટાડું કરી બે ગંદને ગરીને પછી પીએંગા તો બઢિયા રહેગા, એટલે આપણે કહી શકીએ ભાઈ સ્વાસ્થ્ય અચ્છું હોય તો સબ કામ અચ્છું હોય ને સ્વાસ્થ્ય કે આપણે બીમાર થઈ ગયો તો આપણને નુકસાન થઈ શકે, એટલે ટેમ ટેમમાં તો આ કાર્યક્રમના માધ્યમથી કેસ કહી રહે કે કોઈ બી કામ હે આપણને ધ્યાનથી કી ને સાવધાનીથી કી કરવું હોય, કોઈ બી કામ કામ જલ્દીબાજી નહીં કરી, કેમકે જલ્દીબાજીમાં આપણને નુકસાન થઈ શકે ને આપણે નુકસાનથી કી બચવું જરૂરી હે, ને આપણે કહી રહ્યા કે ભાઈ આપણે જે બી હવાર હાલના ટાઈમમાં થઈ કે જઈ રહ્યા આવી રહ્યા તક હા, તો આપણને ખાસ કરીને એની વાતનું ધ્યાન રાખવું ભાઈ આપ ખેતીવાડીમાં થકી બી જઈને આવી રહ્યા તો જગામાં તો દેખી લે ભાઈ કોઈ તરહની સમસ્યા હે કોઈ કીટ લાગી રહ્યો તકો હે, તો હર ફળ સબ્જી વગેરાનો આપણે એનું દવાઈનો ઉપયોગ ભી આપણે કરતી વારે ધ્યાન રાખવું, આપણે પહેલે બી વાત કરીએ કે ભાઈ હવાર હાજ ટાઈમમાં એની દવાઈનો છિડકાવ વગેરે કરંગા તો એ લાગુ થાયગા, ને આજકાલ દેશી દવાઈ અને દેશી ખાદનો વધારે ઉપયોગ કરંગા તો આપણે બે પૈસો ફાયદા થાયગા, ને દેખો ભાઈ બહેનો દેખો વાતે કરી શરૂ તો કહો તો વાતે હાથે આ સંદેશ ભી હમર્યા, ને તો કેવું નાના સંદેશ ને હાથે મોટી વાતે રહી, પર વાત કરવાની ઈચ્છા ભી એ પર આ ટાઈમ નું માન રાખવું પડે, એટલે આજે આપણે સુતા પડા ને અગલા કાર્યક્રમ ને ફેર મળંગા, રામ રામ રામ રામ।